0: अभी आप कार्यक्रम विवरण सुन रहे थे। आकाशवाणी बांसवाड़ा का ये माही चैनल है एफएमएंड 101.3 मेगाहर्ट्ज पर। प्रातः के 6:45 हुए हैं। लीजिए प्रस्तुत है खेती निवाद।
1: खेती निवाद कार्यक्रम हमारा वारा सब किसान भाई ने बुने ने वीना बेनो राम राम राम राम। किसान भाइयों देखो हवाना टाइम में भाई 5-6 तो एमनो तेमनो भाई जराक नींदर उड़ावे ने खेतर में नगरी जावो है, केम के हवार हवार जेटलो काम थई सके एटलो थई जाए, नहीं तो पसे देखो 7-8 थकी तो एटलो गर्मी पड़ी रही है, लू पड़ी रही है कि पूसो नकी अपने ने घर ने बांधने भी नकराय ने एवो तो पीरो थको है। पण किसान भाई आपणे तो रे किसान भाई ने बेने जेटली गर्मी पड़ी रही थकी है या धूप पड़ी रही थकी है तो આપણને જરા ખેતરનું કામ હે એ તો આપણને કરવું જ પડે। દેખો સાફ સફાઈનું તો કામ કરીબન થઈ ગયું, લાગી રહ્યું થકું હે, પણ હજી બી કંઈક બાકી રહી ગયું હોય તો કેમ કે હવે આવા વારી ફસલ હરું આપણે જે બી ખેતર વગેરે તૈયાર કરવો પડે તો એ ખેતર તૈયાર કરીને પસેમીની સાંડવા હે। તો કિસાન ભાઈઓ દેખો આ ગરમીને દેખતા થકી જરાક હવાના ટાઈમે ટાઈમ કાઢીને ને હાજની વખત જરાક ટાઈમ કાઢીને પછી હજી બી કામ રહી ગયું હે એ કરી લે, કેમ કે ખૂબ ગરમી પડી રહી હે, આજે નો તપ્પો હે એ તપીરો થકો હે, તો આવી ગરમી મેં કે ભાઈ આપણને લૂ વગેરે લાગી ગઈ તો પછી આપણે બીમાર પડી જાંગા। દીકો 8-9 તો ભાઈ દીકો બાંધને તો ભાઈ નકરવાના રહ્યા પણ ગરમી ટકાતું નથી એટલી ગરમી પડી રહી હે। તો કિસાન ભાઈ આપણનો અને ગરમીનો તો આપણને ધ્યાન રાખવું છે, જે બી લૂ લાગી રહી હે એનો બંદોબસ્ત ઘરેલુ ઉપચાર વગેરે તો કરતો રહેવો, કેમ કે આપણે હવાના ટાઈમે હર રોજ વતાડે કે ભાઈ દીકો આ

0: લાગી રહી હે, લૂનો બંદોબસ્ત વગેરે હે, એવું આપણે કરવું જરૂરી હે. ઘરમાં જે બી નાનો સોરો વગેરે હે, બુજુર્ગ હે, એનાનું ધ્યાન રાખવું જરૂરી હે, અને લૂ થકી બસાડીને રાખવું હે. બીજું કિસાન ભાઈઓ, અને ભીષણ ગરમી પડી રહી થકી હે, તો આપણે ગરમી બી નથી ટકાતું, તો ગરમી મેં ખાસ કરીને આપણે એમને તેમના ખેતરની સાફ સફાઈ વગેરે કર, કુસો વગેરે ભેરો કરીને પછી આપણે કે આ લગાડ એવું કર, તો દીકો એને મેં જરાક સાવધાની રાખવી જરૂરી હે. દીકો કિસાન ભાઈઓ, આપણને સાફ સફાઈ તો હવે ખેતર મેં બહુ જરૂરી થઈ ગઈ હે, કેમ કે આપણી આવા વાળી ફસલ હરું ખેતર બી તૈયાર કરવો પડી રહી થકા હે. પણ ખેતર મેં જે બી કૂડો કચરો વગેરે હે, એને જલાવતે સમય આપણને ધ્યાન રાખવું હે, ને દેખવું હે કે જંગલને પાય તો આપણે ખેતર નથી, ઘરને પાય તો નથી. અગર એ ખરી આપણે જલાવી દંગા તો દેખો ભાઈ આમેશ આ આગ જલી રહી થઈ એવું થઈ રહ્યું થકું હે, ને જરાક અગર આપણે આગ લગાડી દીધી ગુસ્સો વગેરે જલાવવા હારું, તો કે જંગલ મેં હે, ઘર મેં પાય હે, ઘરને પાય કે આપણે ખોડ ઇકઠું કરી થકું હે સારો વગેરા, તો એને મેં જરાસી છીનગારી પડી ગઈ તો ઘણી મોટી ભાઈ અનહોની થઈ જાય, જનહાની થઈ જાય. તો ધ્યાન રાખીને પછી જે બી આ સાફ સફાઈ વગેરે કરે, ને આની વાતનું વિશેષ કરીને ધ્યાન રાખે. અગર ગાડી માટે ભી ભાઈ સાલી રહ્યા થકા હો, કઈ ઘરને કને થકી હે કે ખોડ ઉકટું કરું થકું હે, કાટ્યું વગેરે હે, રસ્તા મેં ગુજરી રહ્યા થકા હો, તો ગાડી માટે ભાઈ જે બીડી સિગરેટ વગેરે નહીં પીવે. અગર પીતા જાય ને ભાઈ કે સિગરેટ વગેરે હે જલતી બળતી થકી ફેંકી દીધી, તો બી આ જનહાનિ થઈ જાય. તો અણી વાતનું વિશેષ કરીને ધ્યાન રાખે, કેમ કે ભાઈ આવી અનહોની હે, જાનમાનની હાનિ હે, એ થઈ રહી થકી આપણે હરરોજ આ સમાચાર વગેરે અમે ભણ, તો આપણને ખૂબ દુઃખ બી થાય. દેખો ઘરને બાળને એમને તેમનો આપણે બાળને ઘરમાં રહીને દેખો ભાઈ વાદી આમેશ ભરી રહી થકી એમ થાય. ને બીજું ભાઈ એમને તેમના આપણે પથ્થર વગેરે બી સફેદ જે પથ્થર રહે ધોરા ધોરા એ બી ટકરાવી દે તો બી છીનગારી પડી જાય. તો આની વાતનો વિશેષ કરીને ધ્યાન રાખીએ, તાકી આપણે જે બી જંગલ હે, જંગલ મેં જે બી આ પત્તર વગેરે હે, હુકાય ને એવું થઈ ગયું હે કે ભાઈ જરા વિશે છીનગારી પડી તો આગ જલી જાય. તો આની વાતનો કિસાન ભાઈ હે યા હર માનવી ધ્યાન રાખે, ને પછી એમનું તેમનું ભાઈ કામ કરે. અગર એવું ભાઈ કે આગ લાગી ગઈ હે એવું આપણને દેખાઈ રહ્યું થકું હે, તો ભાઈ તુરંત હજી બી આપણે સ્થાનિક વન વિભાગ હે યા આપાતકાલીન સેવાઓ જે હે એને સુનિશ્ચિત કરે અને સૂચના આલે, તાકી સમય માથે જંગલ મેં હે યા ઘરને આય પાય આગ લાગી ગઈ હે તો એને કાબુ મેં કરી શકે. ને આની વાતનો ધ્યાન રાખીએ કે આગની દિશા યા વિપરીત દિશા મેં જે હવા રૂકી રહી હે એને દેખતે થઈ કે ભાઈ સુરક્ષિત સ્થાન ઉપર પહોંચી જાય, કેમ કે ભાઈ આવી ગરમી પડી રહી, ગરમી મેં આપણે જે બી આગ વગેરે લાગી જાય તો આપણને ધ્યાન રાખવું જરૂરી હે. ને દેખો ભાઈ હવાનો ટાઈમે, હવાના ટાઈમે તો ભાઈ એમને તેમનો આપણે જે બી ખેતરનું કામ એ કરવું પડી રહ્યું હે, તો ખેતર મેં જરાક વહેલા વહેલા કરી લે તો કામ એ નિપટાઈ જાય, ને પછી તો બપોરના ટાઈમે યા 10 વાગ્યા બાદ તો આપણે ઘરને બહારને ન કરવાના રહીએ. અને વાતનો ધ્યાન રાખીએ કિસાન ભાઈઓ, રામ રામ રામ રામ.
1: અભી આપ ખેતીની વાત સુન રહે થે, યે આકાશવાણી બાંસવાડા કા માહી ચેનલ હે, FM 101.3 MHz પર. પ્રાતઃ કે 6:50 હુએ હૈ. આઈએ આપ સુનતે હૈ આદિવાસી લોક સંગીત. ઇસ કાર્યક્રમ કે અંતર્ગત આજ આપ સુનેંગે કમજી ભાઈ ઓર સાથીઓ કે ગાયે વાગડી લોક ભજન.

ભૈરાની વાત કાર્યક્રમ અમારા વાળા હાંગ્ર ભૈરાને સોરાડી વિનાબેનનો રામ રામ રામ રામ. દેખો ભાઈ, આજે બૈરનો કાર્યક્રમ ને આવા લાખો બૈરે હે સોરા માતા આવી ગયે હે. ને ખાસ વાત તો આ કે આજે વીણાબેન ને આવવાનો મોકો મળી ગયો હે. ને હંગરે જે બૈરે હે મારા હમી દીકરી થકે ભાઈ, આજ તો વીણાબેન આઈએ હે, હું વાતી લઈને આઈએ હે. તો કેમને બેનો, હું વાતી લઈને આઈએ હે, એક વખત પૂરી વિવરણ જાણકારી આપ દે. કેમ કે બેને ઇંતજાર રહે કે વીણાબેન આઈએ તો કઈ કઈ વાતે કરે. તો બેનો, આજે આપણે વાત કરેંગા લૂ થકી બચાવને એના ઘરેલુ ઉપાય હું હે, જે નુકસાન હું હે એની બારામાં વાત કરેંગા. આપણે બીજી વાત કરેંગા વિશ્વ મધુમક્ખી દિવસ ની બારામાં વાત કરેંગા. બેનો, બીજી વાત કરેંગા નશા સ્વાસ્થ્ય હારું કેટલું હાનિકારક હે એની બારામાં બી આપણે જરાક વાત કરેંગા. ને મહિલા હારું જે આર્થિક આય હું હે એની બારામાં બી આપણે વાત કરેંગા બેનો. ને જે લૂ થકી બચાવ ને ઘરેલુ નુકસાન હે એ રચના બેન ને વાત કરી થકી હે, તો એ બી આની વાત હે આપણે ભણાંગા. કેમ કે ભાઈ રચના બેન આપણે જે ઘરેલુ નુકસાન હારતી કરવા હે લૂ થકી બચાવના એ વાત કરી, તો સર બેનો આપણે આની વાત બી ભણાંગા. એને હાથે જે લોકગીત હે તો એ બી ભણાંગા, સંદેશ હે તો એ બી ભણાંગા. બેનો, આ તો શું પૂરું વેવરા બન જાણકારી કે આપણે એને એની બારામાં વાત કરા. ને હવે બેનો જે વાતે આપણે ચાલુ કરે, કેમ કે સોરો ભર્યો થકો હે, બેને આવી પડી હે, ને હજી લગ્ન જે બૈરા હે જરાક પસાડી રહી ગઈ હે, તો આવી રહી થાય કે. તો કેમને બેનો, જેમ જેમ આપણે આવવાનું થાય તેમ થાય, ભાઈ આગા પછી પણ સોરા માટે આવી જવું હે. ને સબ બેને થકી આપણે મળવું થઈ જાય, વાતે થઈ જાય. ને હાજની વખત જે બેને અહીંયા વાતે કરી લે ને ભેરી થઈ જાય, તો કેટલું મન એકદમ હલકું થઈ જાય. બેનો, હવે આપણે વાત કરે કામની, કે સબ થકી પેલે વાત કરે કે લૂ ની, તો આપણે કાલે બી વાત કરી હતી, પણ એ બી આપણે વાત કરેંગા. કેમ કે ભાઈ લૂ વગેરે સારી રીતે કી હતી, તો હરરોજ વાત કરે તો બેનો કમ પડી જાય. બેનો, પેલે આપણે વાત કરે કે વિશ્વ મધુમક્ખી દિવસ છે આજે, એની બારામાં વાત કરે. વિશ્વ મધુમક્ખી દિવસ મનાવી રહી થકે હે આજે 20 મહિને દાડે. બેનો, વિશ્વ મધુમક્ખી દિવસ આપણે જે પારિસ્થિતિક તંત્ર ને સ્વસ્થ રાખવા બદલે ફસલ હરું બી ખૂબ લાભદાયક છે. ફસલ હરું જે પરાગણ મધુમક્ખીને અમૂલ યોગદાનને બારામાં જાગૃતતા બઢાવવા હરું આ દિવસે મનાવી રહી થકા હે. કેમ કે મધુમક્ખી એ એક કિસાન થકી જુડું થકું એક આધાર હે. આપણે પેલા કે સંયુક્ત રાષ્ટ્રસંઘને 2017 આધિકારિક માન્યતા એને આપી હતી આ 20 મહિને દાડે મનાવવાનું. વિશ્વ મધુમક્ખી દિવસ મનાવવાનો

0: आ चटनी कूटी ने खाईला खाटीसा वगैरह फ्रीज में मिली ने रायतो टाइप बनावी ने पीला एम।
1: हाँ बीजू हजी हूँ उपाय करो। अच्छा आपने जी बेने तमारी बाते होने रही थे कि आना बेने ने हूँ कहवा चाहो कि भाई गर्मी में न करव पड़े कि नहीं न करव पड़े बनने
0: ज्यादा नहीं ज्यादा पड़े तो कूलर एम खरा एम
1: भाई देखो। हाँ आपू तो हंबार करव पड़े केम के आटली लू पड़ी रही है अगर आप शरीर नो हंबार नहीं कर भूआ
0: हाँ
1: तो पास बीमार पड़ी जाए तो हर ते मूंग हूँ कीधा थका है कि पासा
0: हाँ एम कही दिया थका है थोड़ा बहुत ने थोड़ी बात में दिया खुली सरी रही है नेर नो पानी फरी रही हूँ मोटर नो साली रही हूँ एम
1: तो भाई यार मूंग भी किधा थका है ने हर ते आमा हमा ने मुझसे बागिया थका है कि
0: हाँ आमा है ओन थोड़ी केरिया कम लगी आमा भी है पर बेटी नहीं के ओन मौसम थोड़ा सही नहीं वादवार हिसाब से की
1: हाँ
0: केरिया गरी गई ओन ज्यादा नहीं आया थोड़ी बहुत है।
1: अच्छा भुआ जी आप बदार केरी गरी जाए थी हारती गरी जाए तो मैं पास एनो कई बचाव करे थे
0: ઘણો તો આપણે હું કરી શકાતો તો હવા વાદવા તો કી ઘરે ને તડકા તો કી એમ નહી બળગી રહે ને કેરી થઈ જાય ને કચીક પાટી હોવું બી એને ઉતારા ને એમ કરવા આવ્યો
1: અચ્છા પાણી હાણી ફરી
0: રૂ જાદા પડી રહી રૂ જાદા પડી રહી એની થકી થોડુંક જાદા વગાડો વહી ગયો
1: અચ્છા લૂ થકી વધારે ગરી જાય
0: બળગી રહે કેરી પડી જાય
1: એસી અચ્છા ભુઆ તો પછી આ જે કેરી વગેરે પડી જાય વાયરો આવે તે ભી પડી જાય તેને એકઠી કરીને હું કરો
0: અને કે ખટે બનાવી ના કાકી કર ના ખાય એમ સબ્જી બનાવી ના ખાય એમ ચટણી ભી બનાવી ના ખાય કોઈ ઘેરે મેરે પાડોશી ગયા તો કોને ઘી આમ આવે મને ભી આલી શકા
1: ઘણી સાચી વાત હે ભાઈ આમના પડોશી વગેરે ને ભી તમે આલી રીતે કરવાનું આચાર આચાર
0: બનાવો હો ગણાય એમ તો પડી પડી જ બગડી જાય એક બીજા કોઈ ખાઈ શકે હવું લાગે અમુક
1: ખરી વાત છે ભુઆ તો ઘણી તાજી વાત હે ભાઈ એક કેરી ખાઈ જતી કોઈ આના સીઝન મેં કેરી ખાવાનું હોય આપણે ના બી ને કહી શકો
0: એ કહી શકો હા અલ્લા અમે તો અમાર પાડોશમ કને બી દે તો એમ મા વાત હજી પડે તો બી આપને આવતા આવા ઘેરે અમા તો કઈ બી અલ્લા
1: ખરી વાત હે ભુઆ આચાર આચાર ભણાવો કે
0: અચાર ખુબ કોમ ભણાવવાનું કોમ ભણાવવાનું દાદા ગામડા માં બહુ અચાર એકદમ ચાલે પણ ભણાવે કોઈ કોઈ ભણાવે
1: આપી ભણાવો તમે
0: અમે નહી ભણાવવા બહાર
1: અચ્છા એ ઘર મેં ભૈયા ખાટી છાશ વગેરે સબ મળી જાય
0: છાશ નહી ભણાવવા ભૈયા ચટણી ભી બનાવી નાખા ખાટી ભાજી ભી બની શકા
1: ખાટી ભાજી હતી ભણાવો બુઆ
0: ખાટી ભાજી તો યા દેખો એક તો છાશ થકી કઢી ભણાવવા એક અહીંયા કેરી ને ભી થોડીક પણ શક્કર ગોળ બનાવી બાકી ને કેરી સબ્જી ભી બનાવવા હા નકી ગયો ગલકા એ કઈ ગયે તો દહીં નાખીને ખાટા ભી બનાવી શકા
1: અચ્છા ભાઈ ખાટી કે કેરી ને જે સબ્જી હતી બનાવી ને ભાઈ આપડે સ્ટોક કરીને મેલી સાંડો કે પછી તરત તરત બનાવો
0: તરત કી એમ કાટી ને બાપી ને થોડા ઘડી ઠંડા પાણી થકી ધોઈ ને ફળ ભાતી બનાવો ફળ મરસ ગોળ થોડા ગોળ ડાલતા અંદર હા એકદમ સફળ ખટી લાગે તો અચ્છી નહીં લાગે
1: અચ્છા ભુઆ એક બે દાડા પૂટી ખાઈ શકાય યા પછી તરત જ ખાવા બનાવો
0: ખાઈ શકાય એક દોઢ દાડા ફ્રીજ ને રહી શકે ખાઈ શકાય ખરાબ નહીં રહી
1: અચ્છા તો ભાઈ આ તો ઘણી તાજી વાત છે તો આપણે જી
0: હવે પછી આ ઠંડો પીવો અને થતી આવ્યો ફ્રીજ ને મેલી ને પી શકો થોડી બહુ રસના બનાવી શકો ફ્રીજ ને રાખી શકો
1: હા સહી વાત
0: થોડો ગુંડુ લાગે તો થોડું બાદ બાર ને નીકળો થોડુંક આગળ થકી પંખો ફાડો ને બે ને પી શકો એમ તો થોડું શાંતિપૂર્વક આવી જાય આપને શરીર નહીં
1: ખરી વાત ભુઆ ઘણી તાજી વાત કરી કેમ કે બેને આ તમારી વાતે હોણી રીતે કે ભાઈ એ બી આમની તેમને ભાઈ આ ઉપચાર નથી કરતી તો એ બી કરે કેમ કે આ લૂ થકી બસી શકે
0: હા લૂ થકી બસી શકે
1: ઘણી તાજી વાત છે ભુઆ મને તમે થકી આ વાતે કરીને ઘણું અચ્છું લાગી રહ્યું હે પણ ભુઆ આપણે તમારી થકી હું ફેરી વાતે કરુંગા ભુઆ રામ રામ રામ રામ
0: રામ રામ રામ રામ
2: दोस्तों आकाशवाणी बांसवाड़ा का एफएम माहिर चैनल सुनने के लिए अब आपको कहीं जाने की दरकार नहीं। दुनिया के किसी भी कोने में सुन सकते हो आकाशवाणी बांसवाड़ा का अपना एफएम माही चैनल। आपको करना बस इतना सा है, अपने मोबाइल फोन में प्ले स्टोर में जाइए, टाइप कीजिए न्यूज़ ऑन AIR

0: United States PA and EWSONAIR. नीलो ले यार, आप जैसे ही टाइप करेंगे यही है वो ऐप जिसके जरिए आप सुन सकते हैं आकाशवाणी बांसवाड़ा का माई चैनल। याद रखिएगा, प्ले स्टोर में जाकर आपको सर्च करना है न्यूज ऑन AIR। हमें रहेगा आपके फीडबैक का इंतजार। नमस्कार।
1: प्रसार भारती के पास है भारतीय संस्कृति की अनमोल धरोहर। इसमें शामिल है शास्त्रीय संगीत, नृत्य, साहित्य, नाट्य विधाएं, धारावाहिक, वृत्तचित्र और अन्य दुर्लभ रिकॉर्डिंग। और अब आप आकाशवाणी और दूरदर्शन के खजाने की DVDs और CDs हासिल कर सकते हैं भारत में अपने संग्रह के लिए। प्रसार भारती के कार्यक्रमों का खजाना अगर है आपको पाना, तो लॉग ऑन कीजिए www.prasarbhartiarchives.co.in। याद रहे www.prasarbhartiarchives.co.in।
2: બેનો તીકુ, આ રચના ભગવાન તો ખૂબ બઢિયા વાત બતાડી, કેમ કે પેલા નથી કહેતા કે દાદી નાનીના જે બી નુકસા હતા એ હંગરા બતાડ્યા, તો ઘણી તાજી વાત હે, કેમ કે આ સમયમાં હર નુકસા આપણને કામ કરવા જરૂરી છે ને કામમાં લેવા જરૂરી છે, કેમ કે બેનો અગર આ નુકસા આપણે હવે કામમાં નહીં લીધા તો ગરમી એવી પડી રહી કે પૂછો ને કે, તો જીજી નુકસા આ રચના બેને બતાડ્યા એ નુકસા તો આપણને કરવા છે, બેને કરી રહી થકી હે, પણ બેનો હવે ફેરે કામની વાત કરણ કે આપણી જે બેને હે હરવાને અગાડી તો હેસ ખરી, હરવાને કામ કરી શ્રી થકી હે, ભાઈ ખેતર થકી લઈને કટાઈ તક યા બીજા બી ધંધા કરી રહી થકી હે, તો આપણી મહિલા બેને હારું આર્થિક આય બઢાવવાનું એક સાધન હો હે બેનો, આપણે હંગરી બેની તો કામ કરી શ્રી થકી, કાંઈ ને કાંઈ ભાઈ સબ્જી વેચી રહી થકી હે, યા પછી ઘર મેં કઈ કામ કરી રહી થકી હે, સિલાઈ કરી રહી થકી હે, યા પછી મોમબત્તી ઉદ્યોગ વગેરા, આચાર પાપડ વગેરા હંગરું કામ કરી રહી થકી હે, પણ બેનો આપણને એને મેં ખાસ કરીને આપણી આય બઢાવવાનો જે વિત્તીય રૂપ થકી સ્વતંત્ર બનાવવા હારું કઈ તરહના વ્યવહારિક ને સરકારી તરીકા બી અપનાવવા જરૂરી હે ને આપણે અપનાવી શક, જે વખત મહિલાએ આપણે બેને કામ કરી રહી હે તો ન કેવલ બેનો પરિવાર બલકી અર્થવ્યવસ્થા બી બનાવી રહી થકી હે, મહિલાનો આય બઢાવવા બદલે બેનો ઘણા હારા જે આધાર હે તો એ આપણને કામમાં લેવા જરૂરી હે, એને ઉપયોગ કરવા જરૂરી હે, જેની રીતે આપણે કહે કે સરકારી તરીકા થકી આપણે એની મદદ લઈ શક ને, જે વખત દેખો એક આ બી હે કે સ્વયં સહાયતા સમૂહ લઘુ ઉદ્યોગ બી કરી શકે બેનો, સ્વયં સહાયતા સમૂહ જેમ કે ગામ શહેર ને અન્ય જે મહિલા હે એને હાથે મળીને સ્વતંત્ર યા સ્વયં સહાયતા સમૂહ બનાવી શકે, ઋણ પ્રાપ્ત કરવા બદલે જે છોટા વ્યવસાય શરૂ કરી શકે એને બહેતરીન તરીકા બનાવી શકે બેનો, આપણે આત્મીય કઈ રીતે તરીકો અપનાવવો હે, કઈ રીતે આપણી આય બઢાવવી હે, જેમ કે લઘુ ઉદ્યોગની વાત કરો બેનો, મહિલા બેને હે આજ જે લઘુ ઉદ્યોગ થકી કામ કરી રહી, જેમ કે સિલાઈ મશીન હે, આચાર પાપડ હે, મોમબત્તી ઉદ્યોગ હે, અગરબત્તી જેવા છોટા વ્યવસાય બેને શરૂ કરી શકે, જી બેને બેરોજગાર બેઠી થકી હે, ભણી લીધી હે, ભણને છોડી દીધું હે, ઘર મેં આમિષ બેઠી થકી, તો કેમને બેનો આવા ઉદ્યોગ કરીને આપણી આય હે એ બઢાવી શકે, કૌશલ વિકાસ શિક્ષાની વાત કરો તો આપણી રૂચિને આપણે અનુસાર કમ્પ્યુટર, બુદ્ધિ, શિયન, ટીચિંગ યા પછી ઘણા ખરા આવા ઓનલાઈન માર્કેટિંગ જેવા કોર્સ બી બેની કરી શકે, કેમની બેનો એવું નથી કે ભાઈ ખેતર મેં કમાઓ, બે મહિના કામ કર્યું ને પછી આપણે આમિષ બહી રહ, ભાઈ બે મહિના બી નથી કરવા બેનો, લેંડાઈ ગોડાઈની વાત કરે તો એક 15-20 દાડાની વાત હે, તો બેનો ભણી લખી બેને અગર આમ ખેતર માથે જ બહી રહે તો બેનો પાર ને પડે, તો આપણે જે ભણ્યા હે એના ફાયદા

ફાયદો ઉઠાવે ને આપણો રોજગાર હે બનાવી શકે. બેનો એક નમો દીદી યોજના ભી હે, તો એને આપણે ગ્રામીણ બહેને મહિલાએ હે ઈ અને યોજના ને તહત કૃષિ તકનીકી નો ઉપયોગ કરે ને એને આય હે બનાવી શકે, એનો ફાયદો લઈ શકે. બેનો આ તો આપણે વાત કરી કે મહિલાની આય, આર્થિક આય હર તે બનાવી શકે. બેનો આ વાત તો આપણે કીધી, પણ બેને પાસે મારા હામે દીકરી થકી હે કે વીણાબેન તો આયની તો વાત કરી દીધી હે, પણ સોરો ભરે થકો હે ને મન થઈ રહ્યું હે ભાઈ ગીત હણવાનું. કેમ ને ભાઈ, એક ગીત ભી હણી લ ને પછી બીજી વાત આપણે કરો.

બેનો દેખો ભાઈ એટલું બઢિયા ગીત હોય કે પૂછો ના કે મજો આવી ગયો કેમ કે આના ટાઈમ મેં જે ખરી નીમની નેસે ભાઈ આ નીમની નેસે બોલવાનો સા સમય હે બેનો કેમ કે જ્યાં તક થઈ શકે વહાં તક જે અચ્છી છાયા હો ઠંડી છાયા મળે વાં ખરી જાય ને આપણે ઈબર રહી જાય તો એટલું મન થઈ જાય કે પૂછો ને કે વાં થકી ઉઠીને કે જસ ને એવું ને બેને બી ખૂબ ધ્યાન થકી હોણેરી થકી હતી મને બી ઘણું મન થઈ રહ્યું હતું કે ભાઈ હું હજી આ ગીત હોણો પણ ભાઈ હોણવું તો ઘણી હતું ને વાતે બી ઘણી કરવી હતી મન બી ઘણું હતું સ્વરો બી ભર્યો થતો હતો અને બેને બી બેઠવા ઉઠવાનું નામ ને લઈ રહી હતી પણ બેનો જે ટેમ હે એ પૂરો થયો કેમ કે ટીમને ભાંજી તો કહે ટીમનું માન રાખવું આપણને જરૂરી છે તો બેનો આજે તો આપણે સુટે પડ ને આવતે બુધવારે હંગ્ર બેન થકી આપણે ફેરી મળવું થાય ગા એ આવજો રામ રામ રામ રામ